नमस्कार, सुप्रभात। 96.7 FM पर मेगाहर्ट्स पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। आजे बुधवार वैशाख दिनांक 23 शक संवत 1948 एटले के 13 મે 2026। અત્યારે સવારના 5:58 થવાવી છે। વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું દીપ્તિ અંજારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મંગલ ધૂન સાથે।

આ હતો યશવંત ભટ્ટનો સ્વર. કાર્યક્રમના અંતે સાંભળીએ હેમા દેસાઈ તથા આસિત દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાના શબ્દો.

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે અભૂતપૂર્વ. વક્તા સતીશ વ્યાસ.
1: આ અભૂતપૂર્વ શબ્દના અર્થને સમજી લેવા જેવો છે. એમાં અ, ભૂત અને પૂર્વ એમ ત્રણ પદો છે. ભૂતપૂર્વ શબ્દ કહેતા સાંભળતા જ આપણને પૂર્વે હતું એવો ભાવ મનમાં જાગે છે. જેમ કે ભૂતપૂર્વ વડાપ્રધાન કે ભૂતપૂર્વ આચાર્ય. કોઈપણ જૂની ઘટના માટે પણ આપણે ભૂતપૂર્વ ઘટના એવો પ્રયોગ કરીએ છીએ. એની આગળ અ ઉમેરતા પહેલાં હતું અને હવે નથી એવો અર્થ કરીશું.

એટલે કે પહેલાં આચાર્ય હતા અને હવે નથી એમ? ના, વ્યક્તિઓને એ લાગુ નહીં પડાય. અહીં અભૂતપૂર્વનો અર્થ નક્કી કરતાં આપણે એમ સ્વીકારવું પડશે કે પહેલાં થતું હતું એમ નહીં, પણ હવે જુદી રીતે કશુંક થઈ રહ્યું છે. એટલે કે પહેલાં ભિન્ન રીતે કશુંક ઘટતું હતું, પણ હવે એ રીતે ઘટતું નથી. આ ભિન્નત્વ એ જ અભૂતપૂર્વત્વ. પહેલાં હતું તેવું નહીં, અહીં તેને બદલે

0: ભિન્ન રીતે કશુંક ઘટતું હતું, પણ હવે એ રીતે ઘટતું નથી. આ ભિન્નત્વ એ જ અભૂતપૂર્વત્વ. પહેલાં હતું તેવું નહીં, અહીં તેને બદલે આપણે તેવું ઉમેરી અર્થને બદલી નાખીએ છીએ. જોજો, રખે આ વ્યાકરણનો કે ભાષાનો કોઈ વર્ગ ધારી લેતા, આ તો છે આપણો સમજ સહજ સંવાદ. આપણે કેટલુંય પહેલાંની જેમ જ કરી રહ્યા હોઈએ છીએ, વર્તી રહ્યા હોઈએ છીએ. એને બદલે થોડું પરિવર્તન આણી નવા પ્રયોગો તરફ વળવાનો એમાં ભાવ છે. અભૂતપૂર્વ એ પ્રયોગ ક્ષમતા સાથે સંકળાયેલી વિભાવના છે. કોઈક વ્યક્તિ નિયમિત આવતી જ ન હોય અને એકાએક નિયમિત થઈ જાય તો આપણે બોલી ઉઠીએ છીએ કે આજે તો અભૂતપૂર્વ ઘટના થઈ. આ હતું ન હતુંનો આખો ઉદ્યમ અભૂતપૂર્વ બની રહે છે. આપણે આપણી રહેણી કરણી, પોશાક પરિધાન આદિમાં કેટલા બધા બદલાઈ ગયા છીએ. ધોતિયા અંગરખામાંથી પેન્ટ શર્ટમાં આવી ગયા છીએ, સાડી ઓઢણીમાંથી કુર્તા પાયજામા દુપટ્ટામાં કે કાર્ગો કલ્ચરમાં આવી ગયા છીએ. પહેલાં હતું એ હવે નથી. હવે બધું અભૂતપૂર્વ થઈ રહ્યું છે. પહેલાં દાંતણ જ કરતા હતા કોઈ વૃક્ષની ડાળનો, પછી આવ્યા મંજન, ને હવે બ્રશ કે કોગળા, સાબુનો નવ્ય પ્રયોગ, પેપર સોપ કેવા સલુકાઈથી પ્રવેશી ગયા છે આપણી સંસ્કૃતિમાં, અને રૂમાલને સ્થાને ટીશ્યુ પેપર. શું આ બધું અભૂતપૂર્વ નથી? અળતાનું સ્થાન મહેંદીએ અને પછી રસાયણયુક્ત રંગોએ કેટલું ઝડપથી ધારણ કરી દીધું છે. શું આને અભૂતપૂર્વ નહીં ગણીએ? દૂધે સ્નાન કરતી રાજકુમારીઓની વાતો આપણે વાંચી સાંભળી છે, પણ આજના ક્રીમ લોશન એનું જ નવ્ય રૂપ નથી લાગતા? આ બધો અભૂતપૂર્વનો મહિમા છે. એમાં ક્યાંય નિષેધકતા નથી, સર્વત્ર વિધાયકતા અને વિધાયકતા જ છે. આવો અદ્ભુત મર્મ સમજાવતી આ વિભાવના આપણા જીવનમાં આત્મસાત થાય તો જીવન ધન્ય ધન્ય જ થઈ જાય ને. આપણે પણ આપણી જીવનદૃષ્ટિને, સમજને અભૂતપૂર્વ બનાવવાની કોઈ ચાવી આપણા જ અંતરતલમાંથી શોધી બનાવી કાઢીશું તો જીવન અત્યંત રોમાંચકારી બની જશે. અભૂતપૂર્વની વિભાવના નવીનતા સાથે જોડે છે, અને નવું કોઈકને જ નથી ગમતું. જીવનનો રોમાંચ માણવો હોય તો આ અભૂતપૂર્વની સકારાત્મકતાને આવકારતા આપણે શીખી લેવું જોઈએ.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. વિષય હતો અભૂતપૂર્વ. વક્તા હતા સતીશ વ્યાસ.

0: इको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ત્રણ મહિનામાં પૈસા ડબલ,
2: વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ।
1: શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા
2: અને કાલે હશે પણ નહીં।
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
1: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ।
3: અને આરબીઆઈ કહે છે તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો। જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે।
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો
3: અને ફાસ્ટ બોલિંગથી પણ। આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોષડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે રાજ્યપાલે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેમના કાફલામાં ન્યૂનતમ ગાડીઓ હશે. રાજ્યપાલે રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી

0: બન્યા છે.
1: મેને યહ નિર્ણય લિયા હૈ કે જબ તક પેટ્રોલિયમ કી સ્થિતિ સામાન્ય નહીં હો જાતી મેં રાજ્ય કે ભીતર કિસી ભી આયોજન કે લિયે હેલિકોપ્ટર યા હવાઈ યાત્રા કા ઉપયોગ નહીં કરૂંગા. ઇસકે સ્થાન પર મેં ટ્રેન, રાજ્ય પરિવહન બસો ઔર સાર્વજનિક સાધનો કા હી ઉપયોગ કરૂંગા. અબ મેરે કાફિલે મેં ન્યૂનતમ ગાડિયાં હી રહેંગી. મેં સભી કિસાન ભાઈઓ સે પ્રાકૃતિક ખેતી અપનાને કા આગ્રહ કરતા હું. યદિ હમ થોડા સા ત્યાગ કરેંગે તો કલ ભારત અધિક સુરક્ષિત, સમૃદ્ધ ઔર શક્તિશાળી હોગા.
0: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઇંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ 7 અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં શ્રી સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ તેમની સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
2: આજથી હું પાયલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ. આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું, જેનો મને ગર્વ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ ઝડપી બનાવી છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડી દેવાયો હોવાનું વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વીરેન પટેલે કહ્યું હતું.
3: પ્રી મોન્સન એક્ટિવિટી માટે અમે લોકોએ તજવીજ હાથ ધરી છે. એના માટે જે પણ આપણા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર્સ છે એમની મીટિંગો તાલુકાવાઈઝ તબક્કાવાઈઝ ચાલુ છે અને દરેક વ્યક્તિઓને આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગની સાથે સાથે આશારોપણ પણ ટ્રેનિંગ આપણે આપવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને આપણે ઉનાળાના સમય દરમિયાન આપણે પાણી અને પશુઓને આપણે પીવડાવવા માટે આપણે જીવદયાના પાત્રો મૂકતા હોઈએ છીએ. તો ચોમાસું આવે ત્યારે એ દરમિયાન એ પાણી, પશુ અને પાણીની અલગ જગ્યાથી સ્ત્રોત મળી જતા હોય એટલે આપણે એ મૂકવાની જરૂર નથી થતી. એટલે એને ઊંધા વાળી દઈએ ખાસ કરીને, તો એ આ ખાસો આવે આપણે જે બ્રીડિંગ કેસીસ છે એને અટકાવી શકીએ.
0: મહીસાગર જિલ્લામાં નશાબંધીના ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સંતરામપુર પોલીસ અને એસઓજી મહીસાગરને મોટી સફળતા મળી છે. સંતરામપુરથી લુણાવાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન 37.5 લાખથી વધુના માદક પદાર્થ સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરતા 248 કિલો માદક પદાર્થના 13 થેલા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું મહીસાગર ડીવાયએસપી જીએલ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમને સંલગ્ન તમામ સરકારી, બિનસરકારી અનુદાનિત તમામ સ્વાયત્ત કોલેજોના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા GCAS પોર્ટલ મારફત જ કરવાની રહેશે. GCAS પોર્ટલ સિવાયના અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તે માન્ય ગણાશે નહીં. પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ટાળવા માટે વિદ્યાર્થીઓને અધિકૃત GCAS પોર્ટલ GCAS.gov.edu.in પર જ નોંધણી કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ

0: એમપીએચનો નવો કોર્સ શરૂ કરાશે. 2 વર્ષનો આ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચાલુ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. નવા અભ્યાસક્રમ બાબતે માહિતી આપતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર કે પટેલે જણાવ્યું કે જાહેર આરોગ્ય પર રિસર્ચ થઈ શકે તે હેતુથી વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રથી આ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો નવો અભ્યાસક્રમ 40 બેઠકો સાથે શરૂ કરવામાં આવશે. આગામી જનગણના 2027 આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લા વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશની દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની હોવાનું વસ્તી ગણતરી નિયામક સુજલજે મયાત્રાએ જણાવ્યું હતું. નિયામક મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી HLO ગુજરાતમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ એન્યુમરેશન જે છે, નવો ઓપ્શનમાં સેન્સસ એન્યુમરેશન જે સેલ્ફ એન્યુમરેશન, એમાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. એમાં એણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, એકવાર OTP આવશે એટલે માણસ રજીસ્ટર થશે. પછી એ વ્યક્તિ પોતાની રીતે આખે આખું પોતાના એજ 33 પ્રશ્નો ભરી શકે છે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્ફોર્મેશન ID જનરેટ થશે જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલાં 33 પ્રશ્નો આખા ભરે, એના કરતાં તમારે સેલ્ફી ID આપવાનો છે. એટલે તાત્કાલિક 33 પ્રશ્નો જવાબ એમણે જે ભરશે તમારી પાસે આવી જશે. એટલે એનું માટે ખાલી વેરીફાય કરી અને સબમિટ કરી દેશે.
0: રાજ્યમાં આજથી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા, કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતા 6 નામોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ 3 મે 2026 રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી છે, જેમાં સીબીઆઈએ શુભમ ખેરનાર નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ કેસમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે. એસઓજીએ ગઈકાલે જયપુરથી મનીષ તરીકે ઓળખાતા એક કથિત માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરી હતી. આ ઘટનામાં નીટ યુજી 2026ના એક ઉમેદવારના માતા પિતાએ લાતુર એસપી ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે ખાનગી કોચિંગ સંસ્થાએ પરીક્ષા પહેલા એક મોક ટેસ્ટ લીધી હતી, જેમાં 42 પ્રશ્નો નીટ પેપરમાં પૂછાયા હતા. આ ફરિયાદ સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. પેપર લીક અને ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા બાદ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. મુખ્યમંત્રી સી જોસેફ વિજય ફ્લોર ટેસ્ટ પહેલા સમર્થન એકત્ર કરવા માટે સમર્થક પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. સાથી પક્ષોના સમર્થન સાથે ટીવીકે સરકારને એઆઈડીએમકેના અલગ થયેલા

0: જૂથ અને અમ્મા મક્કમ મુનેત્ર કઝગમ એએમએમકે ના એકમાત્ર ધારાસભ્ય એસ કામરાજનો ટેકો મળ્યો છે. પણ ટીવીકે સરકારને સમર્થન જાહેર કર્યા પછી એસ કામરાજને પાર્ટીમાંથી આંકી કાઢવામાં આવ્યા છે. હવે ટીવીકે પાસે વિધાનસભામાં લગભગ 150 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ તમિલનાડુમાં ટીવીકે સરકારને ટેકો આપવો છે કે નહીં તે અંગે એઆઈડીએમકે બે જૂથોમાં વિભાજિત થઈ ગયું છે. 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા બીજા જૂથે એસપી વેલુમાનીને એઆઈડીએમકેના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે અને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા, સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે.
1: संयुक्त अरब अमीरात दौरे के दौरान भी ऊर्जा सुरक्षा पर बातचीत होगी. जिस प्रकार का हमारी उनसे साझेदारी चल रही है, कैसे इसको और व्यापक किया जाए ताकि हम अपने जो ऊर्जा सुरक्षा हमारी है उसको हम मजबूत कर सके. इसके अलावा जो 4 अन्य देश हैं, नॉर्डिक समिट होने वाला है, नॉर्वे की यात्रा है, स्वीडन की यात्रा है, इटली की यात्रा है, नेदरलैंड्स की यात्रा है, यहां पर भी ये देश में से नवाचार के बहुत बड़ा केंद्र है. इनोवेशन इकोसिस्टम में भारत में बहुत काम हो रहा है और क्लीन एनर्जी टेक्नोलॉजीज में ये लोग और ग्रीन ट्रांजिशन में काफी आगे हैं. तो इन सभी मुद्दे पर हमारी बातचीत होगी.
0: તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19 તારીખે ઇટલીની સત્તાવાર મુલાકાત કરશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાતને લઈ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ મુલાકાત વેપાર એજન્ડાનો મુખ્ય વિષય રહેશે. આ મુલાકાત ટ્રમ્પની શી જિનપિંગ સાથેની 7મી રૂબરૂ મુલાકાત અને 2017 પછી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત નવી દિલ્હીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સના વિદેશ મંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ airnews_abd ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા અને રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું છે. અધિક પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને રેલવે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના તમામ કેસોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કેસોમાં બેદરકારી જોવા મળી છે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. પોલીસે સરહદ પારની દાણચોરી, ગેરકાયદેસર પશુ બજારો, કતલખાનાઓ અને ગેરકાયદેસર ખાણકામ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત ભૂતાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત 51 સભ્યોનું પ્રતિનિધિમંડળ આ મુલાકાતમાં સામેલ હશે. પ્રતિનિધિમંડળ ભૂતાન ભારત સંબંધોના વિવિધ પાસાઓ અને બંને પાડોશી દેશો વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોટાવાડી ગામમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા 300થી વધુ લોકો મંદિર પરિસરની દિવાલ પાસે આશરો લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. घायलों ने सांगली

0: સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની જાનહાની સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાઝ અને રાશિદ ખાને 1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરના કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફુગાટ ફાઇનલમાં પ્રવેશ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં નીટ યુજી પરીક્ષા રદ થયાના સમાચાર છે. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે નીટ યુજી પરીક્ષા પહેલીવાર રદ, વિદ્યાર્થી વાલીઓમાં આક્રોશ. દિવ્ય ભાસ્કર લખે છે કે નીટ રદ, 22 લાખના સપનાઓ પર ઘા. નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે નીટ યુજી પરીક્ષામાં એનટીએ ફેલ, દેશભરમાં આક્રોશ વિરોધ. સ્થાનિક સમાચારોમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી, ધોરણ 12 અને 10ની પૂરક પરીક્ષા 10 થી 20 જૂન સુધી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશયી થતાં 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે સાંભળીએ હમ હે રાહી પ્યાર કે કાર્યક્રમનો શેષ ભાગ.
3: અનુરાધા પોડવાલ ઓર મનહર ઉદાસ કી આવાઝો મેં યે ગીત આપને સુના ફિલ્મ સડક સે. आइए अब आपको सुनवाते हैं फिल्म लावा से अगला गीत. लता मंगेशकर, किशोर कुमार की आवाज़ें हैं, गीतकार आनंद बख्शी और संगीतकार आर डी बर्मन हैं.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર અને સ્વાગત છે તમારું તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજની આ ક્ષણ કંઈક ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે, આંખો નમ કરી દેશે અને કદાચ હોઠો પર એક ઉમ્મીદ ભરેલું સ્મિત પણ છોડી જશે.
1: આજ વાત પર મને એક શેર યાદ આવ્યો છે.
2: જી ફરમાવો.
1: તો ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, હર બંધ દરવાજે સે ભી જિંદગી માંગી હમને, જબ રાહે થી સુની ઓર સાથી થા બસ વિશ્વાસ, તબ ઉસ એક ઉમ્મીદ સે ભી ખુશિયાં માંગી હમને.
2: બહુ સરસ. બસ આજ ઉમ્મીદ સાથે

0: જોડાયેલી છે આપણી આજની વાર્તા, જેમની ઉમ્મીદને જ્યારે મળ્યો એક યોજનાનો સહારો, તો બંધ બારણા ખુલી ગયા, સૂનું આંગણું ગુંજી ઉઠ્યું. તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ, સાંભળો આજનું નાટક.
1: ચાલો સાંભળીએ.
2: ચાર વર્ષ થઈ ગયા, ચાર વર્ષ કેટલું બધું સહન કર્યું છે.
3: નાઝનીન, આજે ફરી ડોક્ટર ઈરાનીનો ફોન આવ્યો હતો.
2: શું કહ્યું તેમણે?
3: એ જ જે આપણને પહેલેથી જ ખબર હતી, બીજું IVF પણ ના થયું.
2: ફરુખ, ત્રણ વાર IUI, બે વાર IVF, હું હવે કેટલું બધું સહન કરું?
3: નાઝનીન,
2: તમે પણ હજી કેટલું સહન કરશો? દર વખતે લાખો રૂપિયા. ફરુખ, આપણે ક્યાં સુધી દેવામાં ડૂબતા રહીશું?
3: હા, મેં પણ આ જ વિચાર્યું હતું. પણ નાઝનીન, તારા વિના આ ઘર, આ જિંદગી, બધું અધૂરું છે. આપણે કોઈ રસ્તો કાઢીશું.
2: હવે કયો રસ્તો બાકી રહ્યો છે?
4: એ જ વાત જે આપણે આપણા ઘરમાં સાંભળવા માંગીએ છીએ.
5: નાઝનીન, નાઝનીન, દરવાજો ખોલો જલ્દી.
2: અરે શ્રી, આટલી વહેલી સવારે?
5: બેસો પહેલા.
2: અરે
5: આજુ, મેં હમણાં અખબારમાં વાંચ્યું. તે વાંચ્યું?
2: શું?
5: જીઓ પારસી યોજના.
2: આ વાળી શું છે?
5: નાઝનીન, આ કેન્દ્ર સરકારની યોજના છે, ખાસ આપણા પારસી સમુદાય માટે. જે દંપતીઓને સંતાન સુખ નથી મળી શકતું, તેમના માટે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ થી લઈને ડિલિવરી સુધી, જન્મ પછીની દેખભાળ સુધી, બધા માટે 8 લાખ રૂપિયા સુધીની સહાય.
2: એમ શું કહી રહી છે?
5: સાચું કહી રહી છું. અને જે દંપતીઓને વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે, તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. પૂરો.
2: અને જેમની આવક થોડી વધારે છે,
5: 15 થી 25 લાખ વાળા માટે 75%, અને તેનાથી ઉપર વાળા માટે 50% ખર્ચ કવર થાય છે. નાઝનીન, આ યોજના તારા માટે જ બની છે.
2: પરંતુ મારી ઉંમર, હું તો હવે 45 ની થવાની છું.
5: સાંભળ, મારી ભાભીની સહેલી દિનાઝ, તેની ઉંમર પણ ઓછી નહોતી. મુંબઈ, પુના, સુરત, નાગપુર, કેટલાય શહેરોમાં આ યોજનાઓથી સેંકડો દંપતીઓ લાભ ઉઠાવી ચૂક્યા છે.
2: સાચે જ, સાચે જ શિરીન,
5: સાચે જ. હવે ફરોખને બોલાવ અને આજે જ આના વિશે જાણકારી મેળવો.
2: હા,
4: શું વાતો થઈ રહી છે બંને સહેલીઓમાં.
5: ફરોખ, આ વાંચો.
3: જીઓ પારસી પરિયોજના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી સંચાલિત. નાઝનીન, આ તો ખરેખર સરકારી યોજના છે.
2: ફરોખ, મને લાગે છે એકવાર વધુ કોશિશ કરવી જોઈએ. આ વખતે આપણે એકલા નહીં હોઈએ.
4: તું તૈયાર છે? સાચે જ.
2: હા, ડોક્ટરે કહ્યું હતું મુશ્કેલ છે પણ અશક્ય નથી. હું એ અશક્ય નથી પર ભરોસો કરવા માંગુ છું.
4: તો ઠીક છે, આપણે આજે જ જઈએ છીએ.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
7: નાઝનીનજી, મેં તમારી પાછલી બધી રિપોર્ટ્સ જોઈ છે. થાઇરોઇડના કારણે પરેશાની તો છે, પણ આ અંત નથી.
2: પણ ડોક્ટર સાહેબા, ઉંમર પણ તો અમારી વિરુદ્ધ છે.
7: નાઝનીનજી, ઉંમર એક પડકાર છે, અડચણ નહીં. આ યોજના હેઠળ અમે એવા કેટલાય દંપતીઓનો ઈલાજ કર્યો છે જેમણે આશા છોડી દીધી હતી. હવે આર્થિક ચિંતા તમે બંને બિલકુલ ના કરો, બસ પોતાનો ઉત્સાહ જાળવી રાખો.
4: હા હા ડોક્ટર સાહેબ, અમે બંને પૂરી રીતે તૈયાર છીએ, જે પણ કરવું પડે.
7: બસ આજ મારે સાંભળવું હતું, આપણે કાલથી શરૂ કરીએ છીએ.
2: ફરુખ, જો આ વખતે પણ.
4: ના, એ વિશે નહીં વિચારવું. જે થશે તે જોયું જશે. અત્યારે બસ અહીં રહે, મારી સાથે.
7: નાઝનીનજી, ફરુખજી, અભિનંદન.
2: એટલે
7: તમે માં બનવાના છો, અને તે પણ જોડિયા.
4: જોડિયા, સાચે જ.
2: શુક્રિયા, શુક્રિયા ડોક્ટર. ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે. ફરુખ,
4: હા
2: જો તો ખરા, બને ઊંઘી ગયા.
4: નાઝનીન, જો એ યોજના ના હોત તો.
2: પણ હતી ને, હતી, એટલે જ આ બંને આજે છે આ ઘરમાં, આપણા પોતાના.

0: જગી આપી આ બંનેને.
1: અને આપણને પણ ફરો, અને આપણને પણ
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: જીઓ પારસી યોજના હેઠળ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડિલિવરી અને જન્મ પછીની દેખભાળ માટે રૂપિયા 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જે દંપતીઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી ઓછી છે તેમના માટે પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. રૂપિયા 15 લાખથી 25 લાખ આવક ધરાવતા દંપતીઓ માટે 75% અને 25 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે 50% ખર્ચ કવર કરવામાં આવે છે. આ યોજના આ સમુદાયની ઘટતી વસ્તીને રોકવામાં સહાયક છે, જે જાગૃતિ, લગ્ન અને લોકોની વિચારધારા બદલવામાં કારગર સાબિત થઈ. મુંબઈ, પુણે, નવસારી, સુરત અને નાગપુર જેવા કેટલાય શહેરોમાં રહેતા દંપતીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ ચૂક્યા છે. ના જાણે કેટલાય ઘરોમાં કિલકારીઓ ગુંજી છે. આ માત્ર એક યોજના નથી, આ એક આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
4: તો જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા પણ આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો યાદ રાખો, મદદ હાજર છે. બસ એક ડગલું ભરવાનું છે. આ હતો અમારો કાર્યક્રમ
5: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 8:30 થઈ છે. હવે જોઈ લઈએ અમારા આજે પ્રસારિત થનારા, આખા દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની માહિતી.

કાર્યક્રમ વિવરણની તરત બાદ ચિત્રલોક સાંભળીશું, જેમાં નવા હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ રિલીઝ થશે મુંબઈ કેન્દ્ર પરથી. 10:02 ગુજરાતી ગીતો સાંભળશો.

મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ સવારે 10:30 કોઈપણ એક થીમ લઈને કાર્યક્રમ સાંભળો છો. દિલ સે કાર્યક્રમ 11:02 જૂના હિન્દી ફિલ્મી ગીતો તરન્નુમમાં 11:30.

બપોરે 12:05 રજૂ થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ. મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર 12:30 રજૂ કરશે અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી, નિર્માણ હિતેશ માવાણી. બપોરે 1:00 સુરીલા સફર.

બપોર 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર રજૂ થશે. સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી 3 વાગે. 4 વાગે પિટારા અંતર્ગત આજે સાંભળીશું આજ કે મહેમાન.

રાત્રે 8 વાગે હવા મહલ, 9 વાગે સાંભળશો આપ કે લીએ, 9:30 વાગે ફિલ્મ સંગીત, 10 વાગે હમેશની જેમ છાયા ગીત કાર્યક્રમ તથા 10:30 મિનિટે ઢલતી જાય રાત.

0: આ હતા અમારા આખા દિવસ દરમિયાન રજૂ થનારા કેટલાક વિશેષ કાર્યક્રમો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. થોડી જ વારમાં રજૂ થશે કાર્યક્રમ ચિત્રલોક. સાંભળતા રહેજો વિવિધ ભારતી.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: થઈ ગઈ વ્યવસ્થા.
4: શેની?
3: ગુડીની ફીસની.
4: દેખાડ.
3: 20,000 ની લોન તરત.
4: ખબર છે કોણ આપી રહ્યું છે? વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
5: RBI કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
7: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
8: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
7: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
8: શું વાત કરે છે?
7: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
9: श्रोताओं, आप सुन रहे हैं विविध भारती से इस वक्त कार्यक्रम चित्रलोक, और इस कार्यक्रम की शुरुआत हमने की सलाम नमस्ते फिल्म के इस गीत के साथ. कुणाल गांजावाला और वसुंधरा दास की आवाज़ें थी. और आइए अब आपको सुनवाते हैं रेड 2 फिल्म से जुबीन नौटियाल का गाया गीत, मनोज मुंतशिर पूर्णम अलाहाबादी नुसरत फतेह अली खान का लिखा गीत, रोचक कोहली नुसरत फतेह अली खान संगीतकार हैं.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.

0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત.
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો ત્યાં?

0: બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.

0: बजरंगी भाईजान फिल्म से ये गीत अभी आप सुन रहे थे राहत फतेह अली खान और रेखा भारद्वाज की आवाजों में। और अब वक्त है एक छोटे से अंतराल का।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: આપકી સુબહ કો બનાયે ખાસ ભૂલે વિસરે ગીત
3: તુમ્હારી યાદ સતાતી હૈ
2: હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
4: જાવેદ અલી કા ગાયા ગીત સુનિયે. ઇસ ગીત કે ગીતકાર હૈ રકીબ આલમ. દેવીશ્રી પ્રસાદ કા સંગીત હૈ. ફિલ્મ કા નામ હૈ પુષ્પા ધ રાઇઝ.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: एक शानदार शख्सियत.
3: मैंने रंगमंच में कम से कम 10 साल जयपुर में थिएटर किया. वो एक लड़कपन का दौर था हमारा.
2: विविध भारती परिवार के सदस्य राजेश रेड्डी.
3: वो मेरे पूरे करियर का स्वर्णिम दौर था. उस टीम का जवाब नहीं जिसने मुझे इतने चढ़ंग से इन चीजों को संवारने और साकार करने का अवसर दिया.
2: कुछ बेमिसाल किस्से.
3: मैंने पढ़ा जाने की उड़ान बाकी, इस परिंदे में जान बाकी, और जगजीत जी म्यूजिक के साथ शुरू हो गए. ये किसी शायर के साथ नहीं हुआ.
2: आज के मेहमान राजेश रेड्डी 13 मई शाम 4 बजे और 14 मई सुबह 10 बजे सिर्फ विविध भारती पर.
3: जाने

0: श्रोताओं, कार्यक्रम के अगले गीत आपको सुनवाए जाएंगे इस छोटे से अंतराल की बात।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દાસગુપ્તા કી આવાજ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઇંધણના ભાવમાં સામાન્ય ઘટાડાની શેરબજાર પર સકારાત્મક અસર. પ્રારંભિક તબક્કે શેરબજારમાં વધારો. વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે FIR નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તામિલનાડુમાં TVK સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. TVK પાસે 150 ધારાસભ્યોનું સમર્થન. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. મુલાયમસિંહ યાદવના નાના પુત્ર અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતિક યાદવનું 38 વયે અવસાન. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત, 15 ઘાયલ. ભારત સરકાર દ્વારા GDPના આંકડા જાહેર કરવાના સમયગાળામાં ફેરફાર કરાયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને ગુજરાતના રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. પ્રધાનમંત્રીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાંછેરિયાએ પાઇલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાન અમલમાં. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોશ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા. નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPHનો નવો કોર્સ શરૂ કરાશે. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સવારના 10:02 થઈ છે. સમય છે ગુજરાતી ગીતો સાંભળવાનો. કાર્યક્રમની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલાં સાંભળી લઈએ સંદેશ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ હતો આશા ભોંસલેનો સ્વર. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
5: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

આ તો આશા ભોસલેનો સ્વર, ગીત તથા સંગીત અવિનાશ વ્યાસના. ફરી એક વખત આ જ જુગલબંધીમાં તૈયાર થયેલ ગીત સાંભળીએ.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: હવે સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત આશા ભોંસલેના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મસ્તી ભર્યા ગીતો સાંભળવાનો. તો શરૂ કરીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, અને સાંભળીએ પ્રથમ ગીત હીરો ફિલ્મમાંથી. યુગલ સર અનુરાધા પોંડવાલ તથા મનહર ઉદાસનો સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ અરમાન ફિલ્મનું ગીત ઉષા ઉત્થોપના સ્વરમાં. ગીતકાર છે ઇન્દિવર, સંગીત આપ્યું છે બાપ્પી લહેરીએ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: Welcome, friends, to the show that never ends. I've
3: taken the chance. આ છે મેરી જંગ ફિલ્મનું ગીત. ગાયક કલાકારો છે કિશોર કુમાર, એસ જાનકી તથા જાવેદ જાફરી. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.
2: So then, which beat would you like? દોસ્તો, કોણ સા ડાન્સ પસંદ કરેંગે આપ? રમ્બા?
4: No!
5: No!
2: સાંબા?
4: No! No!
2: Rumba?
5: No!
2: Samba?
5: No!
2: Tequila?
5: No!
2: Tango?
5: No!
2: Charleston?
5: No!
2: Polka?
5: No!
2: No?
5: No!
2: Toh phir kya ho? One!
5: No!

આ હતું ડિસ્કો ડાન્સર ફિલ્મનું ગીત પાર્વતી ખાનના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ નમાકાલાલ ફિલ્મનું ગીત, સ્વર આશા ભોંસલે.

આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 11 થવા જાય છે, થોડી ક્ષણોમાં સાંભળશો આજના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 170 અને નિફ્ટીમાં 80 અંકોનો ઉછાળો. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. રાજ્ય સરકારે મંત્રીઓને કોન્વેકે પાયલોટિંગ કાર નહીં ફાળવવાનો નિર્ણય. રાજ્યમાં સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સીઆઈ કોઈને નહીં ફાળવવામાં આવે કોન્વે ગાડી. નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગની વર્ચ્યુઅલી બેઠક કરવાનો કર્યો નિર્ણય. ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને ફિઝિકલી નહીં બોલાવાય, પણ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે. નાયબ મુખ્યમંત્રી પોતાના ગાડીઓના કાફલામાં પણ મૂક્યો કાપ. નાયબ મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 3 ગાડી નજરે પડશે. આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી નીકળતાની સાથે નિર્ણયનો કરાયો અમલ. જમ્મુ અને કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો. ભારત આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ એઆઈએનઆરસીના નેતા એન રંગાસામીએ પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 અને 17 મે ગુજરાત આવશે. અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મળશે. ગુજરાતભરમાં 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફોગાટ ફાઇનલમાં પ્રવેશ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને થીમ આધારિત કેટલાક ગીતો સંભળાવીએ છીએ. ક્યારેક આપણને એમ લાગે કે આ બધા ગીતોમાં ક્યાંક કંઈક સામ્ય છે. એક સરખા ટ્યુનમાં વાગતા ગીતો કર્ણપ્રિય લાગે છે. તો આવો આજે એકબીજા સાથે સંકળાયેલા લાગે તેવા કેટલાક ગીતો સાંભળીએ, દરેકે દરેક સમયના. આરંભ કરીએ આ ગીતથી.

નૌજવાન ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું, લતા મંગેશકરના સ્વરમાં સાહિરના બોલ, એસ ટી બર્મનની ધૂન. અને આ જ પ્રકારની કર્ણપ્રિય ધૂનને ધ્યાનમાં રાખીને હવે પછીનું ગીત મોહમ્મદ રફીનો સ્વર, આપકી પરછાઈયા ફિલ્મ, રાજા મહેંદી અલી ખાના બોલ, મદન મોહનની ધૂન.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ સાગર ફિલ્મનું ગીત, કિશોર કુમાર લતા મંગેશકરના સ્વરમાં, જાવેદ અખ્તરના બોલ, આરડી બર્મનની ધૂન. મિત્રો, આજના દિલ સે કાર્યક્રમમાં આપે સાંભળ્યા સમાન ધૂન પર આધારિત કેટલાક કર્ણપ્રિય ગીતો.

આ સાથે આજનો દિલ સે કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આજના આ કાર્યક્રમમાં અમે સંભળાવીશું સંગીતકાર ઇકબાલ કુરેશીના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. ઇકબાલ કુરેશી એવા સંગીતકાર હતા કે જેમણે ઓછું પણ નોંધપાત્ર કામ કર્યું છે. એમના સંગીતબદ્ધ કરેલા ઓછા ગીતોમાંના પણ ઘણા ગીતો પ્રસિદ્ધ થયા છે. તો આવો સાંભળીએ એમાંના કેટલાક ગીતો. આરંભ કરીએ પંચાયત ફિલ્મના ગીત સાથે. લતા મંગેશકર, ગીતા દત્તના સ્વરમાં, શકીલના બોલ અને ઇકબાલ કુરેશીની ધૂન.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: બિંદિયા ફિલ્મનું ગીત સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણના બોલ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: સંગીતકાર ઇકબાલ કુરેશીનું સંગીતબદ્ધ કરેલું એક વધુ ગીત સાંભળીએ, ચા ચા ચા ફિલ્મનું. સ્વર મોહમ્મદ રફી આશા ભોસલેના અને ગીતકાર મખદુમ મોહિઉદ્દીન.

આજના તરન્નુમ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સંગીતકાર ઇકબાલ કુરેશીના સંગીતબદ્ધ કરેલા કેટલાક કર્ણપ્રિય ગીતો. આવો હવે સાંભળીએ મુકેશના સ્વરમાં ઉમર કેદ ફિલ્મનું આ ગીત. ગીતકાર હસરત જયપુરી.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: યે દિલ કિસકો દું ફિલ્મનું ગીત સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં. કમર જલાલાબાદીના બોલ, ઇકબાલ કુરેશીની ધૂન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી તથા ઉષા ખન્નાના સ્વરમાં યે દિલ કિસકો દું ફિલ્મનું ગીત. અને હવે સાંભળો મોહમ્મદ રફીના સ્વરમાં લવ ઇન સિમલા ફિલ્મનું આ ગીત, રાજેન્દ્ર કૃષ્ણના બોલ. અને આપ સાંભળી રહ્યા છો ઇકબાલ કુરેશીના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો.

આ સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. તમિલનાડુમાં ટીવીકે સરકારે વિશ્વાસનો મત મેળવ્યો. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 115 અંકોનો ઉછાળો. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો આજથી અમલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવર યાત્રામાં ભાગ લેવા માંગતા લોકોને આ મહિનાની 19 તારીખ પહેલા અરજી કરવા અપીલ કરી છે. તમિલનાડુના તિરુપુરમાં માર્ગ અકસ્માતમાં પોલીસકર્મી સહિત 6ના મોત. નેપાળના કાઠમંડુમાં ભારત દૂતાવાસના પ્રથમ સચિવ નારાયણસિંહ અને મેલેહ ગ્રામીણ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ જ્વાલાસિંહ સૌદેએ સંયુક્ત રીતે અછામ જિલ્લાના મેલેહ ગ્રામીણ મ્યુનિસિપાલિટીમાં સ્થિત શ્રી બાસુકી માધ્યમિક શાળાનો શિલાન્યાસ કર્યો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજથી 2 દિવસ બેઠક શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્મા સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન તથા વડોદરાની 2 દિવસની પાર્લામેન્ટરીની બેઠકમાં થશે ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
2: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહ્ન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 12:30 મહિલાઓ માટેના કાર્યક્રમ સૈયરમાં આજે સાંભળશો કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030 વિશે શ્રી મેહુલભાઈ ખાખી સાથે હિતેશ માવાણીની મુલાકાતનો ભાગ 2 અને શ્રોતાઓના પત્રો અને ઈમેલ. 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી, 2:35 ગુજરાતી ગીત, 3:00 સખી સહેલી તથા 4:00 પિટારામાં સેલ્યુલોઇડ કે સિતારે, 5:00 સરગમ, 5:30 સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 જયમાલા, 8:00 હવા મહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક, 9:00 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10:00 છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત. યાદો કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.
1: ભારતીય રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: आइए सुनते हैं राम लखन फिल्म का ये गाना.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: होने से डरता है।
1: एक शानदार शख्सियत।
0: मैंने रंगमंच में कम से कम 10 साल जयपुर में थिएटर किया, वो एक लड़कपन का दौर था हमारा।
1: विविध भारती परिवार के सदस्य।
2: दरेक बैंक माटे अलग अलग। काश एक चावी हो तो।
3: एक चावी छे ने से केवाईसी आईडी। બેંક તમારા કેવાયસી રેકોર્ડ સે કેવાયસી રજિસ્ટ્રીમાં અપલોડ કરે છે, જેથી તમને મળે છે એક યુનિક 14 ડિજિટ સે કેવાયસી આઈડી। એ બધા બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં વેલિડ છે, એટલે એક જગ્યા કેવાયસી અપડેટ એટલે બધી જગ્યા અપડેટ।
4: આરબીઆઈ કહે છે
5: કેવાયસી સુરક્ષિત બેંકિંગની દિશામાં પહેલું પગલું।

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम यादों के महफिल में एक छोटा सा अंतराल।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના

0: અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: और इस कार्यक्रम में आज हम याद कर रहे हैं पार्श्व गायक मनहर उदास को उनके जन्मदिन के मौके पर. सुन रहे हैं उन्हीं की आवाज़ में सजे कुछ गीतों को. कार्यक्रम में गीत अब आपको सुनवा रहे हैं खलनायक फिल्म से. मनहर उदास के साथ अलका याग्निक और साथियों की आवाज़ें, आनंद बख्शी के बोल, लक्ष्मीकांत प्यारेलाल का संगीत.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: अब आज का यादों की महफिल कार्यक्रम समाप्त हुआ. 96.7 FM पर आप सांभळी रह्या छो विविध भारतीनुं अमदावाद केन्द्र. प्रस्तुत छे बहनों माटेनो कार्यक्रम सैयर.

0: સાવ અનોખો જ છે સંબંધ આપણી વચ્ચે.
1: નથી કોઈ ઓળખાણનો સેતુ આપણી વચ્ચે,
0: તેમ છતાં કંઈક મજાનું છે આપણી વચ્ચે.
1: મજાનું શું છે તે સમજ બીજાને નહીં પડે.

0: કારણ કે એ સમજ માત્ર ને માત્ર છે આપણી વચ્ચે. વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: આજે છે બુધવાર અને શ્રોતા મિત્રો, બુધવાર એટલે આપના પત્રો અને ઇમેલ્સના જવાબ આપવાનો વાયદો. તો ચાલો શરૂ કરીએ આજની આ સફર.
0: તો મિત્રો, આ પ્રથમ પત્ર મારી પાસે છે જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો. વંદન સહ તેઓ તેમની ચીર પરિચિત કલમના અંદાજમાં લખે છે, ઓ આકાશવાણી કે મનોરંજન કે સિતારે, મુજે જિંદગી કી ખુશિયાં દિલા દે. રહે ગયા હું મેં ટીવી કે દર્પણ સે દૂર, મુજે ખુશિયો કે ફૂલ દિલા દે. ના કોઈ મેરા સહારા, ના કોઈ હૈ મેરા પરાયા, છાયે સે દૂર હું મેં, ફિર ભી મુજે ગુલ મહોર કે ફૂલ કા બગીચા બના દે. સુગમ સંગીત કો ગલે સે લગાયા, લોક સંગીત કી શહનાઈ કો દિલ મેં બસાયા. ફિર ભી સહયર કા હું મેં આજ ભી પ્યાસા, મુજે સહયર કી દોનો બહેનો કી મીઠાશ કા જાદુ દિખલા દે. શાયર જી, મીઠે બોલ વાલી આપકી લિખી શાયરી પડતે પડતે હમારી આવાજ મેં ભી મીઠાસ ખુદ બ ખુદ આ જાતી હૈ. આકાશવાણી માટે આપના જેવા શ્રોતા ખરેખર મૂડી સમાન છે.
1: તો શ્રોતા મિત્રો, આપણા શાયર મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે સહયર કાર્યક્રમને પોતાના શબ્દોથી દીપાવનાર આપણા પત્ર મિત્ર લાઠી ગામથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, નીરુગીરીભાઈ ગોસ્વામી, રેખાબેન, ડેર અમદાવાદથી હરસુખભાઈ, પ્રીતિબેન, કરસનદાસ બાપુ અને જાડિયાના માધુભાઈ. એમણે ગાંધીજી વિશે એક સરસ મજાની વાત લખીને મોકલાવી છે. લખ્યું છે કે ગાંધીજી જ્યારે રોમ ગયા હતા ત્યારે ત્યાં મુસોલિનીનું રાજ હતું. મુસોલિનીએ એમને પૂછ્યું હતું કે તમારો અમારી લશ્કરી તાકાત વિશેનો અભિપ્રાય શું છે? તો ગાંધીજીએ ઉત્તરમાં કહ્યું હતું, હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય આપ ન જાણો તો સારું, છતાં આપ પૂછો છો એટલે કહું છું, આ લશ્કરી તાકાત તમારા દેશનું રક્ષણ કરવા માટે હોય ત્યાં સુધી બરાબર છે. બીજા દેશ ઉપર હુમલો કરવામાં જો તમે તમારી લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા માંગતા હોવ તો, મુસોલિનીએ અધવચ્ચેથી જ વાત કાપતા પૂછ્યું, તો શું? તો શું હા? તો ગાંધીજીએ ફરી વખત કહ્યું કે હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય તમને ન પણ ગમે. જો સમય મળે તો કવિવર ટાગોરનું પત્તાનો મહેલ આ નાટક વાંચી જોજો. તો મુસોલિનીએ કહ્યું કે ના, મારે તમારો જ અભિપ્રાય જાણવો છે. ગાંધીજીએ કહ્યું, તમારા લશ્કરની તાકાત જો બીજા દેશની પ્રજાને ગુલામ બનાવવા માટે વાપરવામાં આવે તો ટાગોર પોતાના પત્તાના મહેલ નાટકમાં કહે છે તે પ્રમાણે તમારી લશ્કરી તાકાત પત્તાના મહેલની જેમ તૂટી પડશે. અને આ જવાબ સાંભળીને અભિમાની અને અહંકારી મુસોલિની ચૂપ થઈ ગયો. વા દીપકભાઈ, આપે સરસ મજાની વાત શેર કરી છે બધા જ શ્રોતા મિત્રો સાથે. સાથે સાથે આપે એક કાર્યક્રમ અમે જે કર્યો હતો રાજકોટી ભાષા સૌરાષ્ટ્રના લહેકા વિશે, તે અંગે વધારે લખીને મોકલાવ્યું છે. સ્નાન કરવાનું હોય ત્યારે અમે બોલીએ ખંખોડિયું ખાઈ લે, થાક ખાવાનો હોય ત્યારે બોલાય પોરો ખાઈ લે, વાસણ ધોવાના હોય ત્યારે બોલીએ ઠામણા ઉટકી નાખ, બહારગામ જવાનું હોય ત્યારે બોલે ગામત્રે જવાનું છે, નાના છોકરા જ્યારે સૂવે નહીં ત્યારે બોલે હુઈ જા બાઘડો આવ્યો છે, સગાને પત્ર લખે ત્યારે લખે કે એકવાર અહીંયા આંટો મારી જાજો, વળી અમુક જ્ઞાતિમાં તો પોતાના પત્નીના મોટા બહેન હોય એને પાટલા સાસુ કહેવાય છે. જી દીપકભાઈ, સરસ મજાની વાતો આપે શેર કરી છે સૌરાષ્ટ્રના લહેકા વિશે, મજા આવી ગઈ. અને અંતમાં એક સરસ સુવિચાર પણ લખીને મોકલાવ્યો છે, તકની ખાસિયત એ છે કે આવે એના કરતાં એ જતી રહે ત્યારે જ મોટી લાગે છે.
0: તો હવે ઈમેલની વાત કરું તો ગામ નાના પાળિયાદ પોસ્ટ કુંભારા તાલુકા જિલ્લા બોટાદથી આ ઈમેલ છે મેર જસમતભાઈનો. સાથે છે મેર વિજયભાઈ, મેર કૈલાસબેન, મેર વિલાસબેન તથા મેર પરિવાર. તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી સહયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે અને તમે જે મુલાકાત લો છો તેમાંથી અમને ઘણું ઘણું જાણવાનું મળે છે. જી જસમતભાઈ, આપનો ઈમેલ વાંચીને લાગે છે કે અમારું તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાર્યક્રમ સાંભળનાર વ્યક્તિને કંઈક જાણવા મળે અને સાથે કંઈક ગમતું મળે કે જેમાં આનંદ આવે, મનોરંજન મળે, એ જ તો અમારો ઉદ્દેશ છે. અને જો આપ આવો જ અનુભવ કરી રહ્યા છો તો બસ અમે

0: ઉદ્દેશમાં સફળ છીએ.
1: તો હવે આ ઈમેલ મળ્યો છે સારજા યુએઈથી આપણા આંતરરાષ્ટ્રીય સહિયર સખી શીતલ સુભાષ સોનીનો. કચ્છી ભાષામાં લખ્યું છે આ વખતે, આઈ બે ભેણું કે સારજાઈથી સુભાષ અને શીતલજા ઘણા રામ રામ ને પ્રણામ. ચોથી મે જે પ્રોગ્રામ મેં આઈ બ ભેણું ખાસી ગાળ કચ્છી મેં કરી, મજો અછીવ્યો, ખાસો લાગ્યો. આઈ બ ભેણું બરોબર પ્રોપર કચ્છી બોલઈ. સજો પ્રોગ્રામ જબરદસ્ત વો. અસી ભુજજા આઈયું. ભુજ મેં ડસે જી જગ્યા જે બારે મેં ગુજરાત ડે જે પ્રોગ્રામ મેં કલ્પાબેન ગાલ કહીવે મળે બાત વતાઈ થી. મેં કચ્છીમાં લખ્યું છે, જે વાંચવામાં કદાચ તમને તકલીફ પડે તો ક્ષમા કરજો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા તે માટે પૂરી ટીમને અભિનંદન. તમે જે કચ્છીની વાતો કરી, કચ્છી ગીતો સંભળાવ્યા અને તમે બંને બહેનોએ કચ્છીમાં વાતો કરી, ખૂબ જ મજા આવી ગઈ. આજા મળે પ્રોગ્રામ જબરદસ્ત વેતા. કાગળ લખે જો ડેરી થઈ વનેતી, અસી મળે પ્રોગ્રામ સુણ્યુતા. અચ્છી જા, બાય બાય. વાહ શીતલબેન,

0: આઈ બ ભેણું બરોબર પ્રોપર કચ્છી બોલઈ. સજો પ્રોગ્રામ જબરદસ્ત વો. અસી ભુજ જા આઈયુ. ભુજ મેં ડસે જી જગ્યા જે બારે મેં ગુજરાત ડે જે પ્રોગ્રામ મેં કલ્પાબેન ગાલ કહી વે મને બાત વતાઈ થી. મેં કચ્છીમાં લખ્યું છે, જે વાંચવામાં કદાચ તમને તકલીફ પડે તો ક્ષમા કરજો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા તે માટે પૂરી ટીમને અભિનંદન. તમે જે કચ્છીની વાતો કરી, કચ્છી ગીતો સંભળાવ્યા અને તમે બંને બહેનોએ કચ્છીમાં વાતો કરી, ખૂબ જ મજા આવી ગઈ. આજા મળે પ્રોગ્રામ જબરદસ્ત વેતા. કાગળ લખે જો ડેરી થઈ વને તી, અસી મળે પ્રોગ્રામ સુણ્યુતા. અચ્છી જા, બાય બાય. વાહ શીતલબેન, હવે માફી તો મારે માંગવાની રહી. જો તમે કચ્છીમાં ઈમેલ લખ્યો છે એ વાંચવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને આનંદ છે અને આપે અભિપ્રાય મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો હવે પછી આ ઈમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે તમે અમારા પત્રો અને ઈમેલ્સ ખૂબ જ મીઠાશ અને પ્રેમ ભરી રીતે વાંચો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હું નાનપણથી જ બુક્સ તેમજ છાપું વાંચતો આવ્યો છું. ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયોનો સાથ છૂટ્યો નથી. સવારથી બપોર સુધી મારે ત્યાં રેડિયો ચાલુ રહે છે. મેં એકવાર આકાશવાણી બરોડા પરથી ક્રિકેટ વિશે વાર્તાલાપ પણ આપેલો. અરે વાહ હોસંગભાઈ, આ જાણીને બહુ જ ખુશી થઈ. એટલે તમે એક વક્તા તરીકે અને શ્રોતા તરીકે બંને રીતે આકાશવાણી સાથે જોડાયેલા છો. વાહ, ખૂબ સરસ.
0: તો હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગવાન સમા આપણા શ્રોતા મિત્ર કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ ઇમેલમાં જણાવે છે કે 1 તારીખનો કાર્યક્રમ ગુજરાત રાજ્યનો હેપીવાલા બર્થડેનો કાર્યક્રમ હતો, જેમાં આપણા શ્રોતા મિત્રો જે ગુજરાતમાં આકાશના ટમટમતા તારલાઓની જેમ ગામે ગામ અને શહેરે શહેર રહેલા છે, તેઓએ પોતપોતાના વિસ્તારની ખૂબ જ ઝીણવટભરી માહિતી આપીને કાર્યક્રમને ચમકાવી દીધો. અને 4 તારીખનો કાર્યક્રમ માત્ર ને માત્ર પત્રો અને ઇમેલ્સના જવાબનો હતો, જેમાં માર્ચ મહિનાના સમીક્ષાત્મક પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એનો મતલબ એમ થયો કે પત્રોનો જવાબ ભલે થોડો વહેલો મોડો મળે છે પણ મળે તો ચોક્કસ છે. આ એ વાતનું ઉદાહરણ છે. વાહ, થેન્ક યુ કિરીટભાઈ, તમે આ વાતને સમજી અને આપના ઈમેલ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડી પણ ખરી. આગળ આપે લખ્યું છે કે અને હાલમાં સૂર્યનારાયણ મન મૂકીને વરસી રહ્યા છે. ગરમીનો પારો 40થી ઉપર પહોંચી ગયો છે. આવા સમયે લૂથી બચવાના પ્રયત્નો દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અમારે અહીં આઝાદ ચોકમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બપોરના 11 વાગ્યાથી આશરે 3 વાગ્યા સુધી દરેક લોકોને તદ્દન મફત છાશ પીવડાવવામાં આવે છે અને ઘણા બધા લોકો આનો લાભ લે છે અને ગરમીથી હાશકારો પણ મેળવે છે. હા કિરીટભાઈ, આ સરસ સેવાનું કામ ગણી શકાય અને ઘણા બધા લોકો ઘણા ગામડાઓમાં શહેરોમાં આવા સેવાના કામ કરી રહ્યા છે અને ખરેખર ઉમદા કાર્ય છે જેનાથી લોકો ગરમીથી બચી શકે.
1: અને કિરીટભાઈના ઈમેલ પછી હવે આ ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો ખૂબ જ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે એ બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. તારીખ 8મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કોર્ટ વિશે માહિતી ખૂબ સારી હતી. ભગવાન કરે કોઈને કોર્ટની જરૂરત ના પડે. હા માધુભાઈ, એ વાત તો આપની બિલકુલ સાચી. આપણે એ જ ઈચ્છીએ કે કોઈને એવા ડિસ્પ્યુટ જ ઊભા ના થાય કે કોર્ટમાં જવું પડે અને એકબીજાની સામે લડવું પડે.
0: તો માધુભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની ટીમ છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા ભત્રીજી રીવાબેન. જણાવ્યું છે કે ભાણકીબેન હિવા 15 તારીખે 2 વર્ષના થઈ જશે. અમિતભાઈ હિવાને અમારા બંને તરફથી અને સહિયરની ટીમ તરફથી એડવાન્સમાં 2 વર્ષના હેપી બર્થડે. આશા રાખી કે એમના બીજા વર્ષના જન્મદિવસે હિવાબેન અમારી આ વિશ રેડિયો દ્વારા સાંભળે. આગળ આપે લખ્યું છે કે 4મી મેનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, ગીતો ગમ્યા. 6મી મેના દિવસે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો તે સરસ રહ્યો. મારા

0: ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તે દિવસે અગાઉના મહિનાના પણ બધા જ ઇમેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો. 8 વર્ષના પત્રમિત્ર વિવેકભાઈ માધુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તો 8મી મેના દિવસે રેડક્રોસ દિવસ તથા વર્લ્ડ થેલેસેમિયા દિવસ વિશે માહિતી સરસ હતી. વત્સલ શાહની હિતેશ માવાણી સર સાથેની મુલાકાતમાં કોર્ટમાં થતી કાર્યવાહી વિશેની માહિતી ખૂબ ગમી. જી થેન્ક યુ સો મચ અમિતભાઈ, કાર્યક્રમો આપને પસંદ પડ્યા તેનો અમને આનંદ છે.
1: અને અમિતભાઈના આ ઈમેલ બાદ હવે આ છે ડેર પાટણથી ધીરજવીર રબારીનો ઈમેલ. જણાવે છે, આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર પ્રણામ. આદરણીય હિતેશભાઈ, તેમજ હૃદયના ભાવથી શ્રોતાઓને ઉપયોગી માહિતીનો રસથાળ પીરસનાર બંને બહેનો અલ્પાબેન અને લિપિબેન કુશળ હશો. શરીરને તંદુરસ્ત રાખવામાં શુદ્ધ આહાર અને સમયસરનો વ્યાયામ અગત્યનો ભાગ ભજવે છે. હું વ્યક્તિગતપણે માનું છું કે રોજ સવાર સાંજ 20 મિનિટ ચાલવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. ગત શુક્રવારે નામદાર કોર્ટની કાર્યવાહીની સરળ ભાષામાં સમજણ આપવા બદલ વત્સલભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે ઘણા ઉપયોગી પ્રશ્નો પૂછવા બદલ આદરણીય હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. 90 વર્ષની પ્રસારણ યાત્રામાં અગાઉ સ્ત્રી સંમેલન કાર્યક્રમ, એ સમયના એનાઉન્સર બહેનોની શક્ય હોય તો મુલાકાત રજૂ કરવા વિનંતી. અરે વાહ ધીરજભાઈ, આપનું આ સૂચન તો ખરેખર ખૂબ જ સુંદર છે અને અમે નોંધી લઈએ છીએ અને ખરેખર પ્રયત્ન કરીશું કે આવી કોઈ મુલાકાત અમે સહિયરમાં આપી શકીએ. શરીરની તંદુરસ્તી માટે આપે જે ટીપ આપી છે અથવા આપના જે વિચારો રજૂ કર્યા છે એ ખરેખર બધાએ અનુસરવા જેવા છે અને ખૂબ જ ઉપયોગી છે. સૈયર પરિવાર સાથે નિયમિતપણે જોડાવા માટે અને નિયમિત રીતે અમને ઈમેલ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આ સંદેશ છે જામનગરથી સૈયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે તારીખ 4 મેં કચ્છ વિશેની સરસ માહિતી આપી. કિરીટભાઈ સોલંકીને કાર્યક્રમમાં સાંભળીને ખૂબ જ આનંદ થયો, ભજન પણ ગમ્યું. 6 તારીખ બુધવારે ખૂબ બધા પત્રો અને ઇમેલ્સના ઉત્તરો આપ્યા, નવા પત્ર મિત્રો પણ જોડાયા એ જાણીને આનંદ થયો. 8મી મે શુક્રવારના રોજ કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા વિશે જાણવા જેવી વાતો કરી. કોર્ટ કાર્યવાહીની સમજણ વિશે ખૂબ સારી માહિતી આપી. માવાણી સાહેબે સરસ મુલાકાત લીધી. વત્સલ શાહ પાસેથી ઘણું જાણવાનું મળ્યું. ધર્મેન્દ્રસિંહજી, આપના આ પ્રોત્સાહક શબ્દો અમને ખરેખર એક નવી ઉર્જા આપે છે, કાર્યક્રમ વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. આપના આટલા સરસ અભિપ્રાય બદલ અને સૈયર સાથે હંમેશા જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફરને અહીં જ થંભાવીએ અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ. મિત્રો, સોમનાથ ખાતે ઉજવાયેલ અમૃત પર્વમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને કારણે તારીખ 11મી મે સોમવારનો સહિયર કાર્યક્રમ ફક્ત વિવિધ ભારતી અમદાવાદ પરથી પ્રસારિત થયો હતો. સોમવારના કાર્યક્રમમાં આપે સાંભળી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030ને અનુલક્ષીને મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આજે સાંભળીએ આ મુલાકાતનો વધુ ભાગ તથા સંપાદિત અંશો.
2: હાલમાં અમદાવાદમાં તેઓ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ઇન્ડસ્ટ્રીયલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઇઝર, રજિસ્ટર વેલ્યુઅર્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર તરીકે સેવાઓ આપે છે. સાથે સાથે અમદાવાદની સ્ટેપ્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ છે. મેહુલભાઈ, આપણે સૌપ્રથમ તો કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા પહેલા શ્રોતા મિત્રોને એક આ જે કોમનવેલ્થ ગ્રુપ છે, કોમનવેલ્થ સમૂહ છે, તેના વિશે આપણે એક બેઝિક જાણકારી આપીએ.
3: કોમનવેલ્થ સમૂહ એ એક દુનિયાના 56 દેશો અને 18 ટેરિટરીઝ એટલે કુલ 74 દેશો અને ટેરિટરીઝ જે બ્રિટિશ અમ્પાયર અથવા બ્રિટિશ કોલોની અને તેના પર આધારિત કોલોનીનો સમૂહ કહેવાય છે. આ કોલોની અને દેશો આફ્રિકા ખંડ, એશિયા ખંડ, કરેબિયન, અમેરિકા, યુરોપ અને પેસિફિક ખંડોમાં પથરાયેલો છે અને જે વિશ્વના આશરે 270 કરોડ લોકોનો સમૂહ છે, જે લગભગ વિશ્વની 1/3 વસ્તીને આવરી લે છે. આ સમૂહનો જે દેશો છે તે ડેવલપ્ડ અને ડેવલપિંગ દેશોમાંથી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બધા જ દેશોમાંથી ભારતની સૌથી વધારે વસ્તી છે અને સૌથી નાના સમૂહો જે છે, દેશો છે, જેની વસ્તી 15 લાખથી નીચે છે, એ લગભગ બધા જ સમૂહો આપણા આ કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેલ છે.
2: મેહુલભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી. હવે આપણે

0: જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને એક અમદાવાદને બ્રાન્ડિંગ મળ્યું છે અમદાવાદ 2030. તો આ કોમનવેલ્થ ગેમ્સ વિશે આપણે જાણકારી આપીએ.
1: ગત વર્ષે નવેમ્બર 2000માં એટલે નવેમ્બર 2025માં ગ્લાસગો યુકે ખાતે કોમનવેલ્થ સમૂહની વાર્ષિક સામાન્ય સભામાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાત ભારત ખાતે યોજાશે તેમ જાહેર થયું. કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજવામાં આવે છે. 2030માં જે અમદાવાદ ખાતે યોજાનાર છે તેમાં આશરે 15-17 રમતો રમાશે, જેમાં મુખ્યત્વે એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસ, બોલ્સ અને પેરા બોલ્સ, વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવર લિફ્ટિંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, નેટબોલ અને બોક્સિંગ. આ એક અંદાજિત લિસ્ટ છે. સમય જતાં જેમ જેમ તૈયારી થશે તેમ આ લિસ્ટ ફાઇનલ થશે. અને ખાસ વસ્તુ એ છે કે નોર્મલ એથ્લીટ્સ અને સાથે સાથે પેરા એથ્લેટિક્સને બી આમાં આવરી લે છે ધ કોમનવેલ્થ ગેમ્સમાં. આ અગાઉ વર્ષ 2010માં ભારત ખાતે 19મી કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે યોજાયેલ. અમદાવાદ 2030ની ખાસિયત એ છે કારણ કે આ રમતોને 100 વર્ષ પૂરા 2030માં થાય છે. શતાબ્દીનું વર્ષ છે અને યજમાન આપણું અમદાવાદ ગુજરાત અને ભારત છે તેનું ગૌરવ છે.
0: આપે એકદમ સાચી વાત કરી કે અમદાવાદ ગુજરાત ભારત છે એ આ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે, જેનો સૌને ગૌરવ છે. મેહુલભાઈ, આપણે જેમ વાત કરીએ તો એક જે શહેરને હોસ્ટ બનવા માટેની તક આપવામાં આવે છે તો એ હોસ્ટ સિટી યજમાન શહેર અમદાવાદ, તેણે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આપણે વાત કરીએ.
1: યજમાન શહેર એટલે કે હોસ્ટ સિટીએ 5 પ્રકારની મુખ્ય વ્યવસ્થાઓ કરવી પડે. સર્વપ્રથમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવવા પડે, જેમ કે સ્ટેડિયમો, સ્પોર્ટ્સ એરિના, સ્વિમિંગ પૂલો, શૂટિંગ રેન્જ વગેરે. ત્યાર પછી અગત્યનું આવે છે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેશ પરદેશથી આવનારા મહેમાનો, રમતવીરો, ડેલિગેટ્સ, મીડિયા, પ્રેક્ષકો વગેરે માટે દરેક કેટેગરીની હોટલો, હોસ્ટેલો બનાવવી પડે, અથવા તો હાલની જરૂરિયાત તથા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવી બનાવવી પડે. અને અગત્યની વાત તો એ છે કે આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસના વિસ્તારોમાં બને ત્યાં સુધી બનાવવી પડે. પ્રેક્ષકો સિવાય ખાસ કરીને જે રમતવીરો હોય, ડેલિગેટ્સ હોય, તેમને દૂર દૂરથી ટ્રાવેલ કરીને વિધિન સિટી પણ લઈ આવવામાં સિક્યુરિટીના આસ્પેક્ટ્સ એ બધા ધ્યાનમાં રાખીને આ બધી રમતગમતો જ્યાં થાય એની આસપાસમાં જ એમની રહેણાંકની વ્યવસ્થા થાય એવું ગ્લોબલી પ્લાનિંગ થતું હોય છે. ત્યારબાદ આવે છે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમદાવાદનું ટ્રાન્સપોર્ટ ખૂબ જ આધુનિક, મોડર્ન અને વ્યવસ્થિત બનાવવું પડે. આટલા બધા મહેમાનો આવે તેવો અમદાવાદ ગાંધીનગરમાં ફરશે, તેથી મેટ્રો, સિટી બસ, BRTS વગેરેને વધારે અદ્યતન બનાવવું પડશે. ત્યારબાદ સૌથી અગત્યનું છે સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ સૌથી અગત્યનો ભાગ એટલા માટે છે કે વિવિધ દેશોમાંથી રમતવીરો, VVIP લોકો આવે તેમની સુરક્ષા, એટલે લોકલ પોલીસ, ઇન્ટરનેશનલ પોલીસ, ઇન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર, દરેક વિભાગોએ એકબીજાના સતત સંપર્કમાં રહીને કામગીરી કરવી પડે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક સાથે અલગ અલગ જગ્યાએ આટલી બધી રમતો ચાલતી હોય તો તેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ જે દેશ વિદેશોમાં થાય એક સાથે, એનો સ્કોર્સ, એનું રેકોર્ડ કીપિંગ વગેરે એકદમ અદ્યતન બનાવવું પડે.
0: મેહુલભાઈ, આપે જે વાત કરી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા હોય તેવા આઇકોનિક સ્ટ્રક્ચર વિશે પણ આપણે શ્રોતા મિત્રોને માહિતી આપીએ.
1: આઇકોનિક એટલે પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અથવા પ્રતીકાત્મક, અને સ્ટ્રક્ચર એટલે ઇમારત, બાંધકામ અથવા માળખું. આઇકોનિક સ્ટ્રક્ચર એટલે એક એવી ઇમારત જે પોતાની વિશિષ્ટ ડિઝાઇન થકી કોઈ પણ શહેર કે દેશની ઓળખ બની જાય. તો સરળ રીતે વાત કરીએ તો જે રચનાને જોતા જ તે સ્થળ અથવા શહેરની યાદ આવે તેને આઇકોનિક સ્ટ્રક્ચર કહીએ. વિશ્વવિખ્યાત જે સ્પોર્ટ્સના આઇકોનિક સ્ટ્રક્ચર છે તેના હું એક ઉદાહરણો આપું તો વેમ્બલી સ્ટેડિયમ લંડન UK ખાતે છે. આપણે એનો આર્ક જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ વેમ્બલી સ્ટેડિયમ છે. તે જ રીતે બેઇજિંગ નેશનલ સ્ટેડિયમ ચાઇના, જેનું ઉપનામ બર્ડ્સ નેસ્ટ તરીકે પણ કહેવાય છે. એલાયન્સ એરિના મ્યુનિચ જર્મની, જ્યોર્જિયા અટલાન્ટા ખાતે અમેરિકામાં મર્સિડીઝ બેન્ઝ

0: સ્ટેડિયમ, અમદાવાદનું આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લંડન યુકેમાં આવેલ ટોટેનહામ હોટસ્પુર સ્ટેડિયમ, આ સિવાયના પણ અમુક આઇકોનિક સ્ટ્રક્ચર છે. પણ આ તબક્કે હું બે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વધારે વાત કરીશ. તો ક્વિન્સ એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક લંડન ખાતે આવેલ લંડન એક્વાટિક સેન્ટર, જે વિશ્વની ટેકનોલોજીની દ્રષ્ટિએ એકદમ અદ્યતન અને અદ્ભુત સ્વિમિંગ માટેની સુવિધા છે. બિલ્ડિંગની ડિઝાઇન અથવા થીમ વોટર ઇન મોશન પ્રમાણે, પાણીના વેવ્સ, પાણીના વેવ્સ, તમે એનું બહારથી સ્ટ્રક્ચર ફોટો જુઓ તો આમ વેવ ફોર્મમાં આખું બિલ્ડિંગની ડિઝાઇન કરેલી છે. અને આ સ્વિમિંગ પુલો આખા આંતરરાષ્ટ્રીય લેવલના સ્વિમિંગ પુલો છે, અને તેમાં સ્વિમિંગ પુલ ઉપરાંત જિમ્નેશિયમ અને ફિટનેસ માટેની પણ સુવિધાઓ છે. તે સિવાય બીજું જે એક્ઝામ્પલ આપીશ તો ધ કલંગ, જે સિંગાપોરમાં આવેલ એક સ્પોર્ટ્સ હબ છે. કલંગ એટલે વર્લ્ડ્સ લાર્જેસ્ટ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઈલ ડેસ્ટિનેશન.
1: સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઈલ ડેસ્ટિનેશન,
0: હાજી, એટલે કે એવી વિશાળ જગ્યા જ્યાં રમતગમત, મનોરંજન અને જીવનશૈલી, હોટલ અને મોલ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય, જે સુવિધા વિશ્વમાં સૌથી મોટી અને પહેલી છે. તો ત્યાં કેટલી બધી સુવિધાઓ છે એક સાથે એ જાણીએ તો, નેશનલ સ્ટેડિયમ છે જ્યાં સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય, ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર્સના કન્સર્ટ થાય, એક્ટ થાય, ફેમિલી એન્ટરટેનમેન્ટના શો થાય, સ્પોર્ટ્સની ટુર્નામેન્ટો થાય, એરિના જ્યાં ઇન્ડોરના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થાય અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય, એક્વાટિક સેન્ટર, વોટર સ્પોર્ટ્સ સેન્ટર, એમાં સ્પ્લેશ એન્ડ સર્ફ એટલે આપણા વોટર પાર્ક ટાઈપનું, ટેનિસ હબ, વેવ મોલ, સ્પોર્ટ્સ મ્યુઝિયમ વગેરે વગેરે.
1: એટલે મેહુલભાઈ, આપણે કહીએ તો તમામ પ્રકારની રમતગમતોનું આયોજન થઈ શકે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઈલ બધી જ સુવિધા ઉપલબ્ધ હોય તેવું આ સિંગાપોરનું એકમાત્ર મલ્ટી ફેસિલિટી સ્ટેડિયમ છે તેમ કહી શકાય.
0: 100%. અને એટલું આઇકોનિક એટલા માટે, સિંગાપોર એક સૌથી નાનકડો દેશ છે અને ત્યાં જગ્યાનો અભાવ હોવાથી એટલું એ લોકોએ પ્લાનિંગ સરસ રીતે કર્યું છે કે ત્યાં ફક્ત રમતગમત નહીં પણ એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઈલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.
1: મેહુલભાઈ, આપણે જેમ વાત કરી તેમ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રીજનરેશન અને એ બધી થીમ છે, તો તેની સાથે સાથે ઘણી વખત શહેરોનું પણ એક ટ્રાન્સફોર્મેશન થાય છે જેને અર્બન રીજનરેશન કહેવામાં આવે છે. તો આ શહેરી પુનઃવિકાસ છે તેના કોઈ ઉદાહરણ ખરા?
0: અર્બન રીજનરેશન એટલે કે શહેરી પુનર્વિકાસ એ એક એવી પ્રક્રિયા છે જેમાં જૂના જર્જરિત અથવા અલ્પ વિકસિત શહેરી વિસ્તારને ફરીથી વિકસિત કરીને સામાજિક, આર્થિક અને ભૌતિક રીતે સક્રિય અને વધુ સારા બનાવવામાં આવે છે. એનો એક વૈશ્વિક એક્ઝામ્પલ આપું તમને તો, લંડનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને તેની આસપાસનો ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક, જે શહેરી પુનઃવિકાસનો સચોટ ઉદાહરણ છે. 2012 લંડન ઓલિમ્પિક્સ પહેલાં એ વિસ્તાર અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર હતો અને તે હાલમાં સમૃદ્ધ રહેણાંક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર બની ગયું છે. 2012 પહેલાં પ્રદૂષિત જમીન, અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં 20 ફૂટનો ત્યજેલા ડોમેસ્ટિક એપ્લાયન્સીસનો ખડકલો, પ્રદૂષિત પાણી, ઓવરહેડ પાવર લાઇનની આવી રીતનું એક જગ્યા હતી. પણ ઓલિમ્પિક્સ વખતે એ એકદમ પ્રદૂષણ મુક્ત વિસ્તાર, 16,000 રમતવીરો અને અધિકારીઓ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ, અને હાલમાં એટલે પોસ્ટ 2012 બાદ એથ્લેટિક વિલેજનું રૂપાંતર ઇસ્ટ વિલેજ તરીકે કરવામાં આવ્યું, જેમાં 2800 ઘર, જે અડધા ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ છે, અંડરગ્રાઉન્ડ કેબલ લેવલ લઈ જવામાં આવ્યા અને હાલમાં વિશાળ બગીચાઓ, સ્કૂલો અને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે.
1: મેહુલભાઈ, એક પ્રશ્ન એ પણ થાય કે આ પ્રકારના અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરીએ, પરંતુ એક વખત કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન સંપન્ન થયા બાદ તેનું મેન્ટેનન્સ ને એ બધા પ્રશ્ન પણ હોય છે, તો તે વિશે શું આયોજન હોય છે?
0: સરકાર દ્વારા જો આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ પર જો વિકસાવી અને એના ધોરણો ઉપર ઓપરેશન અને મેન્ટેનન્સ પર આપી શકાય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે મ્યુઝિયમ, લાઇબ્રેરી જેવી સુવિધાઓ સ્થાપી અને કાયમી ધોરણે મુલાકાતીઓ કે ટુરિસ્ટો માટે ખુલ્લું મૂકી શકાય, જેથી દરેક માટે એક સંભાળ બને. ફરીથી હું MCGનો દાખલો આપું કે MCG મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં, ત્યાં દરેક પ્રવાસીઓ મેલબોર્ન જાય તો પેકેજ ટૂરમાં બી મેલબોર્નની જે સાઇટ વિઝિટ હોય છે એમાં MCGની

0: ટૂર ગોઠવે છે અને લોકો અચૂક ત્યાં જોઈને જ આવે છે. સ્કૂલના બાળકોની ટૂરનું આયોજન થઈ શકે જેથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે જ્ઞાન અને રુચિ વધી શકે. સોવિનિયર શોપ, બાળકો માટે પાર્ટી, ફેમિલી સમ ફંક્શન વગેરેનું પણ આયોજન થઈ શકે.
1: શ્રોતા મિત્રો, અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન થનાર છે. તેના માટે આકાશવાણી સ્ટુડિયોઝમાં મેહુલભાઈ ખાખી આવ્યા અને તેમણે ઘણી બધી કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષંગિક વાતો કરી. આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર હિતેશભાઈ, આકાશવાણી અમદાવાદને પણ આભાર.
2: કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030 આ વિશે આપ સાંભળી રહ્યા હતા મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા છે કે આપને આ માહિતી જાણવી ગમી હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
6: આગળ

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सुरीला सफर बस कुछ ही पलों के बाद।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.

0: સરસ મેળો ત્યાં બાળકોને મજા આવશે.
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલકા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલકા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો છે, જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 108 બેઠકો જીતી હતી. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લોકનિવાસ ખાતે આયોજિત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદી કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને પણ મંત્રી તરીકે શપથ લીધા. હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજિયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલોને અનુરૂપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. આ પગલું પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી 7 અપીલોને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ્રી ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના 4થા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર

0: પુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે એસઓજી દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતાં વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ ગ્રામ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જો કે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો. સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાતે ડ્યુટી 6%થી વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4%થી વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકર લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6%થી વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં સવારે 6 વાગે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ કરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઈડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન, ટ્રક ડ્રાઈવર અને કારમાં સવાર 4 લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકોવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો, ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: દરેક બેંક માટે અલગ અલગ. કાશ એક ચાવી હોત તો.
2: એક ચાવી છે ને, સે કેવાયસી આઈડી.

0: બેંક તમારા KYC રેકોર્ડ્સ થી KYC રજિસ્ટ્રી માં અપલોડ કરે છે, જેથી તમને મળે છે એક યુનિક 14 ડિજિટ KYC ID. એ બધા બેંક અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન માં વેલિડ છે, એટલે એક જગ્યા KYC અપડેટ એટલે બધી જગ્યા અપડેટ.
1: RBI કહે છે,
0: KYC સુરક્ષિત બેંકિંગ ની દિશામાં પહેલું પગલું.
2: આઈએ સુનતે હૈ કાર્યક્રમ સુરીલા સફર કા શેષ ભાગ.

0: ત્રણ મહિનામાં પૈસા ડબલ,
1: વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ.
0: શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા
2: અને કાલે હશે પણ નહીં.
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
0: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ.
4: અને આરબીઆઈ કહે છે, તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે.
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો
4: અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: कि जो नहीं सोचा जाता वो सपनों में आ जाए, लेकिन ये कभी कभार ही होता है. और हमारे बहुत से साथी हैं जिन्होंने अपने सपनों के बारे में बताया कि क्या क्या देखते हैं. तो आधे से ज़्यादा साथी तो स्कूल के दिनों को ही देखते हैं, ख़ास तौर से परीक्षा का समय. और वो भी ऐसा कि अगर वो परीक्षा दे रहे हैं तो टीचर ने कॉपी छीन ली, या कुछ लिख नहीं पाए, या फिर सब चीज़ें ठीक नहीं हुई. भाई ये जो एक भय है मन में, वो सालों साल बसा हुआ है ऐसा लगता है. क्योंकि वो जो भी हमारे साथी लिख रहे हैं कि जो

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઇંધણની બચત અંગેની પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી 4 ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે, જેનો અમલ તેમણે આજથી કરી દીધો છે. અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. વીવીવાયપી કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી તેમણે વહીવટીતંત્ર અને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. રાજ્યના ગૃહ વિભાગની બેઠકો હવે વર્ચ્યુઅલી યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીની અપીલ બાદ આ નિર્ણય લીધો, જેથી હવે ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને રૂબરૂ નહીં બોલાવાય, તેઓ વર્ચ્યુઅલી જોડાશે. શ્રી સંઘવીએ પોતાના ગાડીઓના કાફલામાં પણ કાપ મૂક્યો છે. તેમના કાફલામાં હવે માત્ર 3 ગાડી જોવા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાએ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રીઓને હવે ગાડીઓનો

0: કાફલો નહીં ફાળવવામાં આવે. રાજ્ય સરકારે આજે ઇંધણ બચત અંગે લીધેલા નિર્ણય અનુસાર સુરક્ષા શ્રેણીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને પાયલોટિંગ કાર અપાશે નહીં. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાય તમામને આ લાગુ પડશે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલની કરકસર માટે આ મહત્વનું પગલું સાબિત થશે. મહીસાગર જિલ્લાના નાગરિકોને પોતાની રજૂઆતો માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સુધી જવું ન પડે તે માટે પોલીસ અધિક્ષક સફીન હસને નવી પહેલ શરૂ કરી છે. હવે તેઓ કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર પોલીસ મથકે હાજરી રહેશે. તેમજ બાલાસિનોર અને વીરપુરના નાગરિકો માટે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ પહેલ અંગે તેમણે વધુ માહિતી આપી.
1: અવારનવાર પોલીસ અધિક્ષકને મળવા માટે લુણાવાડા સુધી આવતા હોય છે. આવા ઘણા અરજદાર એવા હોય છે કે જે ખૂબ ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે અને પોતાનો સમય અને પૈસાનો વ્યય કરી અને એમને લુણાવાડા સુધી આવવું પડતું હોય છે. જેને ધ્યાનમાં રાખી અને આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે કોઠંબા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના લોકો પણ અહીંયા લુણાવાડા ઓફિસ આવીને ગમે ત્યારે મળી શકે છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજથી બે દિવસ ભાજપના સંસદીય બોર્ડની બેઠક યોજાઈ રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટેની ચર્ચા કરાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અભિયાન અંતર્ગત કાર્યવાહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજે મચ્છીપીઠ અને આસપાસના વિસ્તારમાં કાચા તેમજ શેડના દબાણો દૂર કરાયા. કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી દીધા, જ્યારે બાકીનો કાટમાળ તંત્રએ દૂર કર્યો હતો. છોટાઉદેપુરના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી પરિવારો માટે લાખ રોજગારીનું મહત્વનું સાધન બની રહ્યું છે. કેવડી વિસ્તારના જંગલોમાં આવેલા કુસુમના વૃક્ષો પર લાખ બેસાડવાની પરંપરાગત કળા જાણતા લોકો દિવાળીના સમયગાળા દરમિયાન લાખના જીવાણુઓ વૃક્ષો પર બેસાડે છે. ત્યારબાદ કેટલાક મહિનાઓમાં લાખ તૈયાર થતાં તેને ઉતારી બજારમાં વેચાણ કરાય છે. આ અંગે સ્થાનિક ગિરીશ નાયકે વધુ માહિતી આપી.
2: કુસુમના ઝાડ અમારા કેવડી ગામના જંગલોમાં વધારે છે, ત્યારે એ લાખ અમે એના ઉપર મૂકીએ છીએ અને એ અમારે મૂકવાની સિઝન હોય છે, દિવાળીમાં મૂકવાની હોય છે અથવા ઉત્તરાયણમાં મૂકવાની હોય છે. એને મૂકીને પછી જે જીવાત નીકળે એ પાકા થાય એટલે પછી એને અમે ઉતારી લઈએ છીએ. ઉતારવાની પ્રક્રિયા એ મૂકીએ એના પછી લાખ ધીમે ધીમે થોડીક લાલાશ પડતી હોય છે, પેલા જીવાત પાકા થાય એમ, પછી એના ઉપર વ્હાઈટ દેખાતું હોય છે. એના ઉપરથી વ્હાઈટથી પછી એના એના જે દાણા છે જાડા થતા હોય છે, એટલે જાડા થઈ જાય બરાબર પાકી થઈ જાય ને લાલ કલર, એને આપણે ભાંગીને તોડીને જોઈએ એટલે એ કલર રેડી થઈ ગયો હોય એટલે આપણે એને ઉતારવાનું રેડી થઈ ગયું હોય.
0: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મહેસાણામાં વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા અને બેચરાજી પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી. આગામી 19 તારીખે સંબંધિત પાલિકાઓના સભાખંડમાં નવા ચૂંટાયેલા નગરસેવકોની પહેલી સાધારણ સભા યોજાશે. તેમાં મતદાનના અંતે પાલિકાઓના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે 5 નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ગુજરાતે નાળિયેરની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન નોંધાવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો બસ થોડીક ક્ષણો બાદ.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયો

0: शिक्षक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: પ્રસ્તુત છે સુગમ સંગીતનો।

પ્રારંભ કરીએ વિભા દેસાઈના સ્વરમાં ગવાયેલ વિનોદ જોશીની આ રચનાથી.

0: નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: અને હવે સાંભળશો ભવંશ ગાયક વૃંદના સ્વરમાં ગવાયેલ પ્રિયકાંત મણિયારની આ રચના.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ

0: निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: અને હવે સાંભળશો શોભા જોશીના સ્વરમાં રાજેન્દ્ર શાહ લિખિત આ રચના, સંગીતકાર ક્ષેમુ દિવેટિયા।

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
5: કાર્યક્રમમાં હવે સાંભળીએ કૌમુદી મુનશીના સ્વરમાં સુરેશ દલાલ રચિત આ રચના, સંગીતકાર નવીન શાહ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા

0: રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: કાર્યક્રમના અંતમાં સાંભળીએ આનતી શાહના સ્વરમાં ગવાયેલ આ ગીત. ગીતકાર હરીન્દ્ર દવે, સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈ.

0: આ ગીત સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. કાર્યક્રમ સખી સહેલી આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને

0: આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: સહેલી.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: आज के मेहमान

0: होता था। तो वो माँ थी जिनसे मैंने कहा ना कि वो तो परिवार में पारिवारिक माहौल का जो और पारिवारिक मजबूती जो है, खुलापन भी, छूट भी, वो सब माँ से मिली।
1: क्या बात है। और क्या आपकी
2: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
1: सुंदर बातें हो रही हैं और इतनी जज्बाती बातें, तो मुझे लगता है कि यहाँ आशीर्वाद फिल्म का गाना सुनते हैं। हाँ,
0: एक था बचपन
1: क्योंकि ये जो बचपन के जो दिन है उनके उनके नाम ये गाना
0: बिल्कुल,
1: है।
0: जी जी

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અનુરાધા પૌડવાલના સ્વરમાં ગીત.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: હર રોજ સવાર 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો

0: માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળીએ સંજય ઓઝા અને આરતી મુનશીના કંઠે આ ગીત.

0: સંજય ઓઝા અને આરતી મુનશીના સ્વરમાં હમણાં જ આપે ગુજરાતી ગીત સાંભળ્યું. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ સમાપ્ત થયો. અત્યારે સાંજના બરાબર 6 થયા છે. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલા સફર. આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં ગવાયેલ જંગલી ફિલ્મના આ ગીત સાથે.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ

0: કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

મોહમ્મદ રફીના સ્વરમાં આ હતું મેરા સાયા ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, આકાશવાણીએ 90 વર્ષ પૂરા કર્યા છે. 1962ના ભારત અને ચીનના યુદ્ધ વખતે સીમા પર જે આપણા સૈનિકો છે તેમના જુસ્સાને વધારવા માટે આજના દિવસે જયમાલા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી. આ ગૌરવશાળી સફરની પહેલી પ્રસ્તુતિ જયમાલા કાર્યક્રમની અભિનેત્રી નરગિસ દ્વારા કરાયેલી. ત્યારબાદ લતા મંગેશકર, આશા ભોંસલે અને મુકેશ જેવા દિગ્ગજોએ પણ આ કાર્યક્રમમાં તેમનો અવાજ આપ્યો અને તેમણે પણ પ્રસ્તુતિ કરી. મિત્રો,

જયમાલા કાર્યક્રમ એ રેડિયો જગતનો એવો પ્રભાવશાળી પ્રયોગ હતો જ્યાં પહેલી વખત ફિલ્મી હસ્તીઓએ આ કાર્યક્રમના મંચનું સંચાલન કર્યું. આ કાર્યક્રમમાં સૈનિકોની ફરમાઈશ પર ગીતો વગાડવામાં આવતા અને કલાકારો પોતાના અનુભવોની આપ લે કરતા. આજે પણ આ કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય છે. મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવું મેરે હમદમ મેરે દોસ્ત ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: દો ધૂની ચાર, કિશોર કુમારના સ્વરમાં હમણાં જ આપે આ ફિલ્મનું ગીત સાંભળ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળી આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં તીસરી મંઝિલ ફિલ્મનું આ ગીત.

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ

0: 8મી જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400.
1: સુરીલા સફર કાર્યક્રમમાં સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ડોન ફિલ્મનું આ ગીત.

આઈ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અને શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં આશા ભોસલેના

આશા ભોસલેના સ્વરમાં ગવાયેલ મેરે સનમ ફિલ્મના ગીત સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ 96.7 FM પર. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कॉर्न व हवन सामग्री।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 7:10 એ સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં MSPમાં વધારો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે MSPમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે. આ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જેનું સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીથી નિર્માણ કરાશે. અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ હાલના માળખામાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે, જેનાથી આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ અમદાવાદ ધોલેરા, SIR ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવા અંગેની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવા પણ નિર્ણય લેવાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. પશ્ચિમ એશિયાની સ્થિતિને પગલે સમીકરણ બદલાય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: સાંપ્રત પરિસ્થિતિની અંદર કોવિડમાંની જે કટોકટીમાંથી ઉગર્યા પછી આ પશ્ચિમ એશિયાની અશાંતિએ સમગ્ર દુનિયાને ડોળી નાખ્યું છે. એવા સમયે ભારત પણ એનો મજબૂત અને મક્કમતાથી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સામનો કરી રહ્યો છે. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પુલ કરીને જર્ની થાય જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે.
0: સોનું ઓછું ખરીદવા અને ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે. સુરતના આર્કિટેક્ટ પ્રાંજલ પટેલે વિદેશ જવાની યોજના માંડી વાળી છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર પણ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યો છે.
3: જૈસે પીએમ સાહેબ ને અપીલ કી હમારી ફેમિલી મેં બહોત સારા ડિસ્કશન હુઆ. મેને એક સ્ટેપ એસા લિયા કી મેં પર્સનલ વ્હીકલ લેકે ઓફિસ આતી થી, તો અભી મેં મેરે ફાધર કે સાથ હી આ જાતી હું, વો મુજે ડ્રોપ કરી દેતે હૈ ઓર પિકઅપ ભી કર લેતે હૈ, ફિર હમ સાથ મેં હી ચલે જાતે હૈ. મેરી ફેમિલી મેં ભી એસા હૈ કી સબ લોગ અભી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કા યુઝ કરતે હૈ, ઓર મેં ફ્રેન્ડ્સ કે સાથ વિદેશ ટ્રીપ ટ્રાવેલ કરને વાલી થી વો ભી હમને કેન્સલ કર દી ઓર હમ ઇન્ડિયા મેં હી ટ્રાવેલ કર રહે હૈ.

0: મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે બાળક સહિત ચાર લોકો ઘેંટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. બાળક સહિત ત્રણના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. ભરૂચના ટંકારિયા કંબોલી રોડ પર વાન અને રિક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. વર્ક ફ્રોમ અંગેની બાવળીયાએ જણાવ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયત્નો કરાશે. એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.
1: કોઈપણ પ્રદેશના વિકાસનો આધાર ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે. આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 100 બેડની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનોકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરતમાંથી 2000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવક ગુપ્તચર નિદેશાલય DRI ની ટીમે સુરત વિશેષ આર્થિક ક્ષેત્રે સેઝમાં કાર્યરત એક જ્વેલર્સ કંપની સાથે જોડાયેલા આ કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીને ઝડપી પાડ્યો છે. તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું છે કે વિદેશથી નીચી ગુણવત્તાના હીરાની આયાત કરાતી હતી અને કાગળ પર તેની કિંમત અસલી કિંમત કરતાં અનેક ગણી વધારે દર્શાવીને નિકાસ કરાતા હતા, જેનાથી કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવા ઉપરાંત સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભ લેવાતા હતા. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આ સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
2: अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. और हीटोवेव का वार्निंग दिया गया है 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
0: ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 3જા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. તેમણે 53 કિલો વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સ્નેચ વિભાગમાં રજત ચંદ્રક અને કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ શ્રેણીમાં ચીનના જિનલાન જાઓએ કુલ 216 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે વિયેતનામના હોઆઈ હુઓંગ યુનેનિયને કુલ 195 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળના પાયલટે 6 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટમાં આવતા બચાવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ગઈકાલે સહાયક લોકો પાયલટ જૂનાગઢ વેરાવળ પેસેન્જરનું સંચાલન

0: કરી રહ્યા હતા તે દરમિયાન રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહોનું એક ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે તમામ સિંહો સંભવિત અકસ્માતથી બચી ગયા હતા. ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેન્દ્ર સરકાર મોટી બિલાડીઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિષય આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન શિખર સંમેલન 2026 અગાઉ યોજાશે. કાર્યક્રમોનું આયોજન ગુજરાતના ગીર, મધ્યપ્રદેશના ભોપાલ, ઓડિશાના ભુવનેશ્વર, સિક્કિમના ગંગટોક અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઈંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દીપ દર્શન, ધૂપ, અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવં હવન સામગ્રી.
2: શામ જરાઓ દીપ દર્શન થૂપ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, અવિનાશ વ્યાસના ગીત અને સંગીત નિર્દેશનમાં આવો સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં આ ગીત.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 7:45 થઈ છે.
1: આ વેકેશનમાં

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર. બરાબર 7:50 મિનિટે સાંભળીએ રાષ્ટ્રીય સમાચાર.

0: 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ મોસમ 2026-27 માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ખેડૂતોને તેમના પાકની લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જ ખેડૂતોને આ મોસમ માટે 2,60,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 37,500 કરોડ રૂપિયાના ખર્ચે કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને મંજૂરી આપી હોવાનું શ્રી વૈષ્ણવે જણાવ્યું. તેમણે આ યોજનાને ભારતના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન કાર્યક્રમને ગતિ આપવામાં મહત્વની ગણાવતા કહ્યું, આ યોજનાનો ઉદ્દેશ્ય અંદાજે 7,50,00,000 ટન કોલસા અને લિગ્નાઇટના ગેસિફિકેશન માટે સિંગેસ અને સંબંધિત વસ્તુઓ માટે નવી પરિયોજનાઓને પ્રોત્સાહિત કરવાનું છે. આ પરિયોજના વર્તમાન ભૂ રાજકીય સ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવશે.
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: ઉપરાંત મંત્રીમંડળે જાહેર ખાનગી ભાગીદારી અંતર્ગત નાગપુર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના અદ્યતન અને આધુનિકીકરણને પણ મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, સ્વદેશી રીતે વિકસિત ટેકનિકથી તૈયાર કરાયેલી ભારતીય રેલવેની આ પહેલી સેમી હાઈસ્પીડ પરિયોજના હશે. પરિયોજનાનો આ ખંડ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા વિમાની મથક અને લોથલ રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર પરિસર વચ્ચે સરળ સંપર્ક પૂરો પાડશે. આ પરિયોજના 1,000 કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપ્યો છે. નાસિક પોલીસની ગુના શાખાએ ગઈકાલે રાજસ્થાન પોલીસના અનુરોધ પર ખૈરનારને કસ્ટડીમાં લેતા તેને મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરાયો, જ્યાં સીબીઆઈએ આગળની તપાસ માટે તેને દિલ્હી લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈએ અદાલતને જણાવ્યું, અન્ય રાજ્યના લોકો પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની આશંકાના આધારે ખૈરનારની પૂછપરછ જરૂરી છે. અદાલતે આ બાબત ગ્રાહ્ય રાખીને ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ વખતનું કુલ પરિણામ 85.20% રહ્યું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ ડિઝીલોકર અને ઉમંગ એપ પર તેમનો રોલ નંબર ભરીને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઈની ધોરણ 12ની વિજ્ઞાન વાણિજ્ય અને માનવતા વિષયોની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે તેમના કાફલા

0: કદ ઘટાડ્યું છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે. મુખ્યમંત્રી આજે અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. એર ઇન્ડિયાએ વાયુ ક્ષેત્ર નિયંત્રણ અને વિમાન ઇંધણની વધતી કિંમતને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશી માર્ગ પર કેટલીક સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓમાં આ કાપ આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે દિલ્હી શિકાગો મુંબઈ ન્યૂયોર્ક દિલ્હી શાંઘાઈ ચેન્નઈ સિંગાપોર અને 2 અન્ય માર્ગ પર કામચલાઉ ધોરણે ઉડાનની સંખ્યા ઘટાડી દેવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ શી જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. આવતીકાલથી શરૂ થતી તેમની 2 દિવસીય વાટાઘાટો દરમિયાન બંને નેતા ઈરાન સાથે સંઘર્ષ, તાઇવાનને અમેરિકાના શસ્ત્રોનું વેચાણ, વેપાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વધતી જતી આર્થિક ટેકનિકલ સ્પર્ધા વચ્ચે ટેરિફ એટલે કે વેરો સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે. શ્રી ટ્રમ્પ ટોચના ઉદ્યોગ અને ટેકનોલોજી કાર્યકારી અધિકારીઓને સાથે લઈ ગયા છે, જે દ્વિપક્ષીય સંબંધમાં આર્થિક અને ટેકનિકલ મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે. ચીન જતા પહેલાં શ્રી ટ્રમ્પે આવનારા દાયકાઓ સુધી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મજબૂત સંબંધ માટે તેમનો આ પ્રવાસ માર્ગ મોકળો કરી શકે છે. ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં આજે ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. સત્તાવાર યાદી મુજબ મહિલાઓની 53 કિલો વજન વર્ગ શ્રેણીમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી. આજે ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો સાથે રજત અને કુલ 194 કિલો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે ચીનના જિનલાન ઝાઓએ સ્નેચમાં 95 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો અને કુલ 216 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે વિયેતનામના હોઆઉ હુઆંગ ન્યુગેને સ્નેચમાં 87 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો અને 195 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. બેંગકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, માલવિકા બંસોડ, દેવિકા સિહાગ અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ચીની તાઇપેનના તુંગ સિયો ટોંગને સીધા સેટમાં 21-9, 21-12 હરાવ્યા, જ્યારે માલવિકાએ કેનેડાના વેન યુ ઝાંગ અને દેવિકાએ જાપાનના નાત્સુકી નિદારઈને પરાજય આપ્યો છે. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે સિંગાપોરના લો કિન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આયુષ શેટ્ટી, થારૂન મન્નેપલ્લી, ઉન્નતિ હુડ્ડા, તન્વી શર્મા અને અણમોલ ખરબને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: દેવીદાસ લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ. પ્રવેશ બિલકુલ મુફ્ત. આપ સભી ખુદ આએ ઔર અપને દોસ્તોં કો લેકર આએ.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર. મિત્રો, રાત્રિના 8:15 થઈ છે. રજૂ કરીએ છીએ ઝરૂખામાં આજે હવે પછી પ્રસારિત

જરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતો કાર્યક્રમ ચિત્રલોકમાં બરાબર 8:20થી 9 કાર્યક્રમ આપકે લીએ, ફિલ્મ સંગીત 9:30, રાત્રે 10 છાયા ગીત. દસ વાગીને 30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે એટલે કે 14 મે 2026 ગુરુવારે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

આવતીકાલે સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, ચિંતનશ્રેણી અમૃતધારામાં 6:30 વિષય દિશા, વક્તા લતા હિરાણી, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, સંગીત સરિતા 6:45 ભૂલે બિસરે ગીત 7:00, 7:30 હમ હૈ રાહી પ્યાર કે

8:20 પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, 8:30 ઝરોખા અને 8:35 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર અને 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ બરાબર 10:30 થીમ આધારિત કાર્યક્રમ દિલસે 11:02 શ્રોતા મિત્રો, આવતીકાલે 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ

સવારે 11:35 તરન્નુમ, બપોરે 12:05 યાદો કી મહેફિલ, સુરીલા સફર બપોરે 1:00, બપોરે 2:00 ત્રિવેણી કાર્યક્રમ, પ્રાદેશિક સમાચાર 2:30 અને 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

બપોરે 3 વાગે સખી સહેલી, 4 વાગે પીટારામાં આજ કે મહેમાન, 5 વાગે સરગમ, સુરીલી 5:30 રેટ્રો સોંગ્સ સુરીલા સફર કાર્યક્રમમાં 6 વાગે, જયમાલા 7 વાગે, 7:10 પ્રાદેશિક સમાચાર. રાત્રે 8 વાગે હવામહેલ, 8:15 ઝરોખા બાદ ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, છાયા ગીત રાત્રે 10 વાગે અને 10:30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી વિગતો. આવતીકાલે એટલે કે 14 મે 2026 રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. રાત્રિના બરાબર 8:20 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમમાં આજે

0: પુષ્પા ટુ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: ચિત્રલોક કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત, અરિજિત સિંહ અને ઈશિતા વિશ્વકર્માના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ ધડક 2 ફિલ્મનું ગીત, દર્શન રાવલ અને જોનીતા ગાંધીના સ્વરમાં.

0: અરિજીત સિંહના સ્વરમાં ગવાયેલ એનિમલ ફિલ્મના ગીત સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 8:45 સાંભળીશું હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી.
1: आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दी. मंत्रिमंडल ने 37,500 करोड़ रुपए की कोयला और लिग्नाइट गैसीकरण परियोजनाओं के संवर्धन को भी स्वीकृति दी. सीबीआई ने नीट यूजी 2026 पेपर

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમની શરૂઆત કરીએ આશિકી ફિલ્મના ગીત સાથે. સ્વર અનુરાધા પૌડવાલ અને કુમાર શાનુનું, ગીત રાની મલિકનું અને સંગીત નદીમ શ્રવણનું.

અનુરાધા પૌડવાલના સ્વરમાં હતું દિલ હૈ કી માનતા નહીં ફિલ્મનું ગીત. ગીત રચના સમીરની અને સંગીત હતું નદીમ શ્રવણનું. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર શાહનું અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિર તેરી કહાની યાદ આઈ આ ફિલ્મનું ગીત.

કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આ હતું સાજન ફિલ્મનું ગીત. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. સપને સાજન કે આવો સાંભળી આ ફિલ્મનું ગીત કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલ આશિક ફિલ્મના આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.